0: ગુજરાતી ગીતોનો દૈનિક કાર્યક્રમ આવો આવો અમારી સાથે સાથે દરરોજ 10 થી 11.
1: Your song, your station, playing 24 hours a day, 7 days a week, on my favorite station,
2: RM3 Manoranjan Radio.

નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે મેં લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશે એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે મંગળવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 6 ઓક્ટોબર અને સ્ટુડિયોની કલરમાં 10:01 થઈ ગઈ છે. ને ગુજરાતી કાર્યક્રમમાં તમારું મારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો ચાલો કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે સુંદર મજાનો એક સુવિચાર લઈને ને આજે તમારા માટે સ્પેશિયલ અમે ગરબા લઈને આવ્યા છે. તો ભાઈ ગુજરાતીઓ માટે તો ગરબા એકદમ ઇમ્પોર્ટન્ટ છે ને નવરાત્રનો પર્વ નજદીક આવી રહ્યો છે. તો ચાલો આપણે અત્યારથી જ આપણે ગરબાનો થોડો નવરાત્રિનો આનંદ થોડો લેવા લાગીએ. કારણ કે કહે છે નવરાત્રિને આવે છે તો ભાઈ ઇન્ડિયામાં તો આપણે ભારતની જ્યારે વાત કરીએ તો કેટલા દિવસ આગળથી જ નવરાત્રિઓની તૈયારી થવા લાગે છે. શોપિંગની સાથે સાથે ઘરની સાફ સફાઈની સાથે સાથે ને આપણે અહીંયાની પણ વાત કરીએ મોરિશિયસમાં પણ તો ભાઈ નવરાત્રિનો પર્વ ઘણી ધામધૂમથી ઉજવાય છે ને 9 દિવસ સુધી માતા રાણીની પૂજા કરવામાં આવે છે. તો ચાલો માતા રાણીના પ્રાર્થના કરતે ચાલો એક સુંદર મજાનો આપણે એક ગરબો લઈ લઈએ માતા રાણીના ચરણોમાં. સુંદર મજાનો તમારા માટે

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ઘડિયાળમાં 10:08 થઈ ગઈ છે અને હું છું અમિતા. તો ભાઈ સ્પેશિયલ આજે મેં તમે મારા માટે એટલે કહેવાય ને તો કહેવાય સ્પેશિયલ જૂના ગરબાનું કલેક્શન લઈને આવ્યા છે અને સ્પેશિયલ અમે મંગળવારે તમારા માટે ગરબા અને આપણે તો કહીએ નવરાત્રિનો પર્વ પણ નજદીક આવી રહ્યો છે ને તો કહેવાય ને શ્રોતા ભાઈ સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે તેથી ક્યારેય કોઈનું અપમાન ના કરો કે કોઈને ધિક્કારશો નહીં ને તમે શક્તિશાળી હોઈ શકો છો પરંતુ સમય તમારા કરતાં પણ વધુ શક્તિશાળી છે. એટલે કહેવાય ને કે ભાઈ ટાઈમ અને પરિસ્થિતિની જ્યારે વાત કરીએ તો ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલે કહેવાય ને કોઈનું અપમાન ના કરતા શક્તિશાળી તમે હોઈ શકો છો પણ ટાઈમ નહીં. એકવાર જે ટાઈમ ચાલ્યો જાય છે તે ટાઈમ ફરીથી નથી આવતો. તો ચાલો ટાઈમની સાથે આપણે પણ કાર્યક્રમમાં એક સુંદર મજાનો ફરીથી એક ગરબો લઈ લઈએ તમારા માટે.

ભાઈ ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે, આવો મારી સાથે. તો ચાલો ગુજરાતી ગીતોની મજામાં આપણે કાર્યક્રમમાં આગળ વધીએ. તો કહેવાય ને કે લાઈફમાં, જિંદગીમાં મળતા દરેક લોકો આપણી સાથે હંમેશા રહેવા માટે નથી આવતા, પણ કેટલાક તો માત્ર આપણને પાઠ શીખવાડીને જ આવે છે. તો ભાઈ, તો દરેકની સાથે આપણે આભારને સ્વીકારવો જોઈએ. કહેવાય ને કે ભાઈ, આપણા લાઈફમાં ઘણા લોકો આવે છે અને ઘણા લોકો જાય છે, પણ હંમેશા માટે કોઈ નથી રહેતું. કોઈ આપણને પાઠ ભણાવીને જાય છે તો કોઈ શીખવાડીને જાય છે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજાનું આગલું પ્રેમ ભરેલું ગીત લઈ લઈએ. સુરન વિશ્રાણીના અવાજમાં લેવા મળ્યું 2024 નું તમારા માટે.

94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો. ભાઈ ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ઘડીમાં 10:28 થઈ ગઈ છે. તો ભાઈ સુંદર મજાના પ્રેમ ભરેલા મધુર ગુજરાતી ગીતોને લઈને અમે આવી ગયા છીએ. તો કહેવાય ને, માણસની જ્યારે જરૂર કરતાં વધારે મહત્ત્વ મળે છે ને, ત્યારે તે બીજાને સમજવાની સમજણ ખોઈ બેસે છે. એટલે એક વ્યક્તિને જ્યારે વધારે ઇમ્પોર્ટન્સ મળવા લાગે છે ને, ત્યારે એ બીજાને સમજવાની જે શક્તિ હોય છે, સમજણ હોય છે, એ ખોઈ બેઠે છે. તો ચાલો ગુજરાતી ગીતોનું મજા મળતા સુંદર મજાનું આગલું પ્રેમ ભરેલું ગીત લઈ લઈએ ભાઈ, તમારા માટે 2024 નું.

ચલો ભાઈ ગુજરાતી ગીતોની મજામાં આપણે કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાનો આગલો ગીત લઈ લઈએ. સ્પેશિયલ આપણા આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલું ઓની વે.

શું કહેવાય છે ને કે ભાઈ જો કોઈ તમને પોતાના મનની વાત કહે ને તો ભાઈ સમુદ્ર જેવા બનજો, ન્યૂઝપેપર જેવા નહીં. કારણ કે કોઈ વ્યક્તિ આવીને તમારા પર ટ્રસ્ટ કરીને તમારા મનની, એમના પોતાના મનની વાત તમને કહેવા માટે આવે છે. એટલે તમારું દિલ જેવું છે ને સમુદ્ર જેવું રાખજો, નહીં કે ન્યૂઝપેપરની જેમ તમે બધાને કહેવા લાગો. પર ફરીથી એ વ્યક્તિ તમારી પાસે ના આવે અને તમારે પોતાને એના પોતાની મનની વાત તમને ના કહે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું ઈશાની દવેના અવાજમાં

બસ ભાઈ તમારી સાથે વાતો કરતા કરતા આવજો, કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અમને આશા રાખે કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યું હશે. ને લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે. ફરીથી મળીશું બપોરના 2:15 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.